ارحم اللهم من قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، الرحمن الرحيم، مالك يوم الدين، إياك نعبد، صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم، وأنه أضحك وأبكى، وأنه هو أمات وأحيا. آمنا بالله، صدق الله العلي العظيم، وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. حطوا رفوعكم بالصلاة على محمد وآل محمد. એક જ સમયની અંદર કેટલીય ખુશીઓ આજે આપણી આ બેઠકની અંદર સમાયેલી છે. નાનકડી ગણતરી કરીએ તો માલુમ પડશે કે એક તરફ નબી કરીમની વિલાદત છે, બીજી તરફ એમના ફરઝંદ આપણા છઠ્ઠા ઇમામની વિલાદત છે, ત્રીજી તરફ આપણા ફરઝંદની આજે એક હા પડેલી છે, ચોથી તરફ તમે આટલા એલાન સાંભળ્યા, વાં શાદી, ત્યાં શાદી, અહીંયા શાદી, વાં શાદી, બધા ઠેકાણે શાદી. આ એક ચોથી ખુશી, અને એ બધાએ ઉપર ખુશીની એ પણ વાત છે કે આ બધાએ મોકાને સમેટવા માટે આજે જુમેરાતની રાત મુબારક રાત છે. મતલબ ઓછામાં ઓછી પાંચ ખુશીઓ આપણને આજે ઘેરી લીધી છે. તો હક બને છે કે પંચેતનના નામોને યાદ કરીને પાંચ વાર બાવા આજે બુલંદના નારાને બુલંદ કરીએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અહસન. ખુશીની જ્યારે વાત આવે તો મેં તમારા પાસે સલવાત પડાવેલી, પણ ઇન્સાનની ફિતરત ઉપર નજર કરવા જઈએ આપણે, આપણી પોતાની જિંદગી ઉપર નજર કરવા જઈએ આપણે, તો ઇન્સાનની અંદરૂની સ્થિતિ, અંદરૂની જે હાલત છે એ સમજવામાં કેમ આવે કે સામાવાળું ઇન્સાન જે છે એ કઈ હાલતથીને પોતાની જિંદગીને હમણાં હાલમાં નજર પડવાની સાથે વિતાવી રહ્યો છે. પરવરદિગારે આલમે કુરાન મજીદમાં આપણા બધાની હઝરતે ઇન્સાનની ફિતરતની વાતને આપણા સામે પેશ કરેલી છે. માલુમ પડે છે એવી ફિતરતની વાત કે જેના માટે આપણે બધાએ જાણીએ છીએ મુસલમાન હોવાના નાતે કે મોત બરહક છે. હવે મોતનો જે લફ્ઝ નીકળ્યો તો જોઈ રહ્યો છો જરાક તમારા ચહેરા મરી ગયા. આજે ખુશિયાળીને ભરી મોતની વાત. હા, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.

محمد. પરવર્તિકાર આલમે ડગલે અને પગલે આપણને બતાવ્યું છે કે જિંદગી દેવાવાળો હું અને મૃત્યુ મોતના ઘાટે ઉતારવાળો હું. બંદાની જિંદગીનો દારો મદાર મારા હાથમાં અને બંદાનું જિંદગીનું અંત, જેને આપણે મોત કહીએ છીએ, ફના થવું, ઇંતકાલ થવું, એ પણ મારા હાથમાં છે. પણ અજીબ વાત છે કે આ વાતને આપણે જાણીએ છીએ. બીજી અમુક એવી વાતો છે કે જેને ખુદાએ કહ્યું છે આ પણ મારા તરફથી છે, પણ કારણ કે મુસલમાન હોવાના નાતે મને ક્યારે ક્યારે એવું લાગે છે કે આ દિનનો ભાગ નથી, આ મને ન શોભે. કેમ? હું તસ્બીવાળો છું, હું પાઘડીવાળો છું, હું મજલિસમાં જવાવાળો છું, હું મૌલવી છું, હું દીનદાર છું, હું નમાઝી છું, હું દીનનો પાબંદ ઇન્સાન છું, એટલે મને આ ન શોભે. મને મારા મોભામાં રહેવું જોઈએ, મને મારા માનમાં રહેવું જોઈએ. આ કામ જે છે એ મને ન શોભે. એ જે ઓલા કિંમત વગરના હોય, જેની કાંઈ કદરો કિંમત ના હોય, એ આમ કરે તો વાંધો ના, હું આમ કરું તો મને ન શોભે. પરવરદિગારે આલમે સૂરે વન્નજ 53મો બરાબર સિતારાની વાત, એની અંદર હું તમને દાવત આપું છું, ઘરે જઈને આજે તપાસજો. પરવરદિગાર આલમ આપણા બધાની, ઇન્સાનની ખિલકતની વાત કરે છે કે આપણે બધા છે કેવા. આદતન આપણને જ્યારે આપણો ભાઈ કોઈ કહી જાય કે આશિક તમે આવા, ઝાકીર તમે આવા, મુનાવર તમે આવા, ડૉક્ટર મુસ્તફા તમે આવા, શોકત હાજી તમે આવા, તો આપણને વિચાર કરવું પડે કે તને કયો હક બને છે કે તું મને કહે કે હું આવો. ખુદાને તો આપણે નહીં કહી શકીએ ના, કે જે મારો તમારો ખાલિક છે એ કહી રહ્યો છે કે આ બંદો જેને મેં બનાવ્યો છે એ કેવો છે, એના વિચારવાનો તરીકો કેવો છે, એની જિંદગીને કઈ રીતે વિતાવે છે અને વિતાવશે. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. સૂરે વન્નજમ ની અંદર આ બધી વાતો તમને મળી જશે. હું વાત ત્યાંથી શરૂ કરું છું કે ખુદાવંદે કરીમે કઈ રીતે જે ખુદાની હાથમાં ચાવી અને કુંજી છે ને એની વાત કરેલી છે. કયું? 53મો સૂરો છે, શપિત્ર સંકંથવા આયત નિશાન છે 44, શપિત્ર સંકંથવા વ્યક્ષે કહંતકાત. ખુદાએ કહ્યું બિસ્મિલ કરંતકાત, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વ અન્નહુ હુવા અમાત વ અહ્યા. ખરેખર પરવરદિગારે આલમ એ છે કે જે અમાત હુ અમાતા, જે બંદાને મોતના ઘાટે ઉતારે છે અને જિંદગી પણ ફરીવાર બક્ષવાવાળો અગર કોઈ છે તો એ કોણ? અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. પણ આપણને ખબર છે ના કે જીવતા આવ્યા ખુદાએ જીવન આપ્યું, અને જશો તો મલિકુલ મોતનો હુકમ અને આપણી રૂહ કબ્જ, એ બધું ખુદાના હાથમાં છે. ખુદા બયાન કરી છો આનો ખાલિક હું છો. પણ સાથે આની પહેલા એક આયત છે, એ વાતની દલીલ હું સમજું છું કે ખુદા મને ને તમને સમજાવી રહ્યો છે કે અહીં મુસલમાન યાદ રાખજે, આ પણ તારી જિંદગીની અંદર જ્યારે છે ને આવે છે તો એ મેં બનાવ્યું છે, મેં બનાવ્યું છે. શું છે એ? એ છે 43મી આયત, 53-43 એની પહેલાની આયત. ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ વ અન્નહુ હુવા અદહક વ અબકા. અને ખરેખર અલ્લાહ સુબહાન વ તઆલા એ જ છે કે જે બંદાને હસી આપેલી છે ને હસી આપે છે, અને એ જ છે કે જે બંદાને રોવરાવે છે અથવા તો રડવાની તાકાત આપે છે. થોડું આપણે વિચાર કરીએ. હવે આ ખબર નથી, આ માસ્ટરને બે આયત સાથે નાખી શક, આમ બે અડી અડીને ના નાખી શક, કંઈ વાંધો નહીં. વિચાર કરવા રહ્યો છે, અહીંયાથી વાત આપણે શરૂ કરીએ. ખુદાએ વાત ત્યાંથી શરૂ કરી કે હું એ છું કે જે બંદાને હસાવે છે. ઇન્સાનની ખિલકત, આપણી ખિલકત ઉપર આપણે વિચાર કરીએ ને, તો જ્યારે આપણે જન્મીએ છીએ તો આપણા આસપાસમાં લોકો જે છે એ શું કરતા હોય? એ હસતા હોય ના. ને આપણે જન્મવાવાળા બાળક આપણે શું કરતા હોઈએ? આપણે રોતા હોઈએ ના. એના પછી આયત શું છે? ખુદાએ કહ્યું વહુવા અન્નહુ અમાતા વ અહયા. એ જ ખુદા છે કે જે મોત આપે છે, અને એ જ ખુદા છે કે જે જિંદગી આપે છે. અજીબ મામલો છે ના, જ્યારે હું જન્મું છું તો હસે છે બીજા કોઈ, અને જ્યારે હું મરું છું તો ત્યારે

છે રડે કોણ? બીજા કોઈ. ઇન્સાનની ફિતરતમાં છે કે અહી મુસલમાન, જે પ્રમાણે જિંદગી અને હયાત તારી જિંદગીનો એક ભાગ છે, એ જ પ્રમાણે યાદ રાખજે કે તારી જિંદગીની અંદર હસવું જે છે અને રડવું જે છે એની તાકાત પણ અમોએ તને આપેલી છે. તારું હસવું બંદો ક્યારે હસે જિંદગીમાં? ક્યારે હસે છે આપણે હસનભાઈ? જ્યારે ખુશીનો મોકો હોય ત્યારે ના, ઠીક છે? અને રડે ત્યારે કે જ્યારે ગમનો મોકો હોય, દુઃખનો મોકો હોય, તો બંદો રડે અથવા તો આંસુને ભાવે. સવાલ એ ઉત્પન્ન થાય છે કે આ મુસલમાન, ખુદા મારા તમારાથી શું ચાહે છે? આ દીન મારા તમારાથી ને શું ચાહે છે? આપણા કોઈના કપાર ઉપર લખેલું છે કે દિલમાં શું વીતી રહ્યું છે? અહીંયા તમને કોઈને, આપણે કોઈને ન ઘા દેવો છે, આ બધી સમજાવવાની રીત છે. કસીદા કેટલા પરાણા છે? ગણા તમે ના, છ, ઠીક. અહીંયા કોઈને આપણને ખબર છે કે કેટલા જાણા છ કસીદા સાંભળીને ખુશ થયા અને કેટલા જાણા છ કસીદા સાંભળીને એનો દિમાગ આસમાને ચડી ગયો કે હું મજલિસ સાંભળવા આવ્યો હતો અને છ કસીદામાં મારો સમય ગયો. ઠીક, શું એમ કહી રહ્યો છે કે કસીદા ઓછા કરો યા વધારે કરો? નહીં, વાત એ નથી. દાખલો એ આપી રહ્યો છો કે તમારા આપણા બધાના દિલમાં આ મામલાને મધ્યનજર રાખીએ તો ખુશી છે કે રંજ કોઈને ખબર પડે? કપાર ઉપર લખેલું હોય ન ખબર પડે. ખુશીનો ઇઝહાર કેમ થાય ને દુઃખનો ઇઝહાર કેમ થાય? બારેથી ને મને અગર જાણ થવી હોય ને કરવી હોય કે સામાવાળો ખુશખુશાલ છે તો શું દેખાવું જોઈએ? હસતો ચહેરો દેખાવો જોઈએ ના? યા તો હસવાની વાત આપણા સામે નમૂદાર થાય. અને અગર પડેલો ચહેરો હોય, આંસુ નીકળતા હોય, રડી રહ્યો હોય, રોતો હોય, તો આપણને માલૂમ પડે, હા ખુશીના આંસુ હોય છે, આપણને માલૂમ પડે કે સામાવાળો કદાચ કદાચ દુઃખની અંદર છે, ગમની અંદર છે, તકલીફની અંદર છે. આજે મને એ બયાન કરવું છે કે આજે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ આ દીનના રહેબર હતા ના, દીન લઈને ઈ આવ્યા છે. પણ તે છતાં આ જ્યારે હસવાનો મામલો આવે છે, ચહેરાને મલકાવવાનો મામલો આવે છે, તો ક્યારે ક્યારે મને એમ થાય છે કે હું બહુ ધર્મી છું એટલે હું આમ જ રહું. સલામ કોઈને કરવી હોય, કારણ કે હું મૌલાના છો, તો બીજાઓ મને આવીને સલામ કરે, પણ હું મૌલાના છો તો હું કોઈને સલામ ન કરું. બીજાઓ પોતાના ચહેરાને મલકાવે, પણ હું મારા મોભામાં રહું, બતાવી દઉં કે હું ધર્મી માણસ છું, હું ધર્મનો માણસ છું, હું દીનદાર માણસ છું, એટલા માટે મને ન શોભે કે હું હસું, મને ન શોભે કે હું ચહેરાને મલકાવું. આજે એટલા માટે આ વિષયને બરાબર એક વર્ષ પહેલા બયાન કરેલું, પણ આપણે ના કે સાદી જુમેરાત ઉપર જતા કોવિડનો પહાડ માથા ઉપર, એટલે મેં કહ્યું આજે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ની વિલાદતની તારીખ છે, તો આ વસ્તુને તમારા આપણે બધા દિલો દિમાગ ની અંદર બેસાડી દે કે આ દીન મારાથી શું ચાહે છે, મારા નબી હતા કેવા, આજે એમની વિલાદત છે. અને ગવાહી જોવા જાય તારીખની અંદર તો પુષ્કળ ગવાહી મળશે. મને પૂછવાનું છે જેનો હું કલમો પડું છું, જે દીનને હું અપનાવું છું, માનું છું ને અમારી રૂપ આપું છું, આ મામલાની અંદર એવું તો નથી કે જરાક હું નબળો છું, મારા ચહેરાને મલકાવો, ગવાહી આપું મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. રસૂલે કરીમના બારામાં મૌલાએ કાયનાતે કહ્યું છે, રસૂલે ખુદા ખાના લઈ એનું જાનેબ, એટલા નરમ હતા, નરમ કે જ્યાંથી ને પણ એના પાસે આવો ના, તમે ખેંચાવ કે આના પાસે બેસીએ, આના પાસે વાતો કરીએ, આના આસપાસ જઈએ, આપું છું હોમવર્ક, ધુફવા કાલા મેસો, બે આયત કુરાનની ઘરે જઈને પડજો.
એક સૂર્ય હઝાબની 21મી ચેપ્ટર 33 વર્સ નંબર 21 થાંથવા વંતિયા અને બીજી ચેપ્ટર 3 વર્સ નંબર 159 શપિત્ર 3 વર્સ 159 ત્રીજો સૂરો 159મી આયત ખુદા

કરીમ પોતાના નબીની વ્યાખ્યા કરે છે કે આ નબી હતા કેવા, પણ મેં ગવાહી તમને કોણ મૌલાની આપેલી, લઈયનુલ જાનિબ. બીજી ગવાહી મૌલાએ કહ્યું કે સહેલુલ ખુલક, રસૂલ સાથે જીવવું છે ને બહુ આસાન હતું. આપણે ફ્રેન્ચીમાં શું કહીએ ને, કોક સાથે આપણે સરખાઈ આવે કે આના સાથે હરવું ફરવું ઉઠવું બેસવું રમવું ચાલવું સૂવું વાતું કરવી એના સાથે બહુ આસાન હોય, એને શું કહે ફ્રેન્ચીની અંદર? હા, ફસીલા વીવ, ફસીલા વીવ. એના સાથે કાંઈ પણ કરવું હોય ના તો આપણે અચકાય નહીં, શેખને બોલાવો ના જોઈએ કે ઇસ્તેરો ઇસ્તેખારો કાઢું અને આ પૂછું, આના પાસે આ માંગણી કરવા જાઉં, આને આ વાત કરું, આનો મેળાપ કરું, આની મુલાકાત કરું. આ હતા મારા તમારા નબી. કોણે આ કહ્યું? મૌલાએ. અને જ્યારે આપણી જિંદગીની અંદર જોઈએ તો આપણે બધાએ, હું પણ એની અંદર, આપણે તપાસી લઈએ. રસૂલે ખુદાની રહેલત થઈ ગઈ ના, અને આજે બંનેની વિલાદત છે, બંનેની વિલાદત છે. મૌલાએ કહે તે એ પણ કહ્યું હતું કે બિશરીન હસન દા એમલ બિશરીલ હસન, રસૂલે ખુદાનો ચહેરો હંમેશા હસતો ચહેરો, હંમેશા હંમેશા. એક મામલો હતો, એ કોણ આપણને બયાન કરે છે હદીસે કિસ્સામાં પડાણીના, કોણ છે રાવી એના? જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી બયાન કરે છે કે જ્યારે રસૂલે ખુદા ઉપર ખુદાની વહી વાજ નસીહત ખુદાના અહકામ નાઝિલ થતા હતા તો રસૂલે કરીમ એકવાર પોતાના ચહેરાને કાબૂમાં રાખીને જે વાત બયાન કરવાની હતી અને હોતી એને બયાન કરી દેતા. જ્યારે આયત ખુદાની વહી ખુદાની નસીહતો વાયસ ખતમ થઈ જતી તો અમે અજબ થઈ જતા કે આ એ જ રસૂલ છે કે જે થોડી વાર પહેલા એટલા આરામની સાથે આપણા સાથે વાત કરતા હતા, તો હવે એવો બદલાવ આવી ગયો કે જાણે હવે હસી રહ્યા છે, ખુશી મજાક કરી રહ્યા છે, ત્યાં સુધી કે એનો ચહેરો હંમેશા હંમેશા મલકાતો રહેતો. મૌલાયા કહ્યું, એમની ઘરવાળીને પૂછીએ, આપણે પૂછતા હોય ને આપણમાં મશ્કરી કરતા હોય, તમે કોઈને કહ્યું કે આ કેવો છે તો સારી ગવાહી કોણ આપી શકે? જેના સાથે જીવતું હોય એ ના, ઘરવાળી હોય કે આ કેવો, ને ઘરવાળો હોય એ કે આ કેવી, કારણ કે 24 કલાક આખો દિવસ આખી જિંદગી એના સાથે વિતાવેલી. નબીએ કરીમની શહાદત બાદ કોઈએ જઈને બીબી જનાબે આયશાને પૂછ્યું, કહ્યું હાય બીબી, રસૂલ તો ચાલ્યા ગયા, બહારે તો અમે જોઈએ છીએ ઓળખીએ છીએ રસૂલ કેવા છે, અંદરમાં ઘરમાં કેવા હતા, ઘરની અંદર નબી કેવા હતા? તો જનાબે આયશાએ ગવાહી આપી રસૂલના જવાબ બાદ અને કહ્યું, આ નબી જે હતા જે ચાલ્યા ગયા, કાના અલ્યનું નાસ. તરજુમો કરવો છે શેખ મુસ્તફા, અલ્યનું નાસ, લઈયન, સારામાં સારા, આપણે પોચું બોલીએ ને, પોચું રૂ જેવું, હા, નરમ મિઝાજ. વા અકરમુન નાસ, અને સખી દાતા બિરાદરની અંદર સૌથી વધારે અગર સખી કોઈ હતા તો બીબી આયશાએ કહ્યું, કોણ? એ નબીએ કરીમ હતા. કહ્યું, બીજી વિગત આપો ના. તો બીબી આયશા આગળ વધ્યા ને કહ્યું, વખાના રજુલુન મિન રિજાલિકુમ. કહ્યું, નબી કહે નહીં, જેમ તમે બધાય છો, જે પૂછવા આવ્યા તેને કહે છે, જેમ તમે બનાય બધાય છો, ખાના રજુલુન મિન રિજાલિકુમ, જેવા તમે બધાય છો એવા જ નબી ઘરની અંદર હતા. ઇલ્લા અન્નહુ કાના દહાકન બસામા, તમારી અંદર ને નબીની અંદર ફરક એટલો જ હતો કે તમારા જેવા મર્દ તો હતા પણ ઘરની અંદર હર હંમેશા નબી જે છે એ પોતાના ચહેરાને મલકાવતા હતા અને હંમેશા હસતા હતા. એટલે આપણે શું વિષયનું નામ નાખ્યું છે? લે સુરિયર, ચહેરો મલકાવા વાળો. જટાઈ મામની વિલાદત છે તો લો સાંભળો, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ ના અલ્લાહ એમને જુંદુબે જ્યારે પૂછ્યું હતું, મા હુસ્નિલ ખુલ મા હદ હુસ્નિલ ખુલક, સારા અખલાકની શરૂઆત હદ સીમા ક્યાંથી છે? તો જટાઈ મામે જવાબ આપ્યો હતો, અન તલીના લિસાનક, તારી જબાન જે છે નરમ હોય, વન તતીબ કલામક, તારી વાતો જે છે એ મીઠી હોય, અને ત્રીજું શું, વ અંતલ

અખાકા બેબશરીન હસન, તારા ભાઈની જ્યારે મુલાકાત કરના તો હંમેશા ચહેરો મુસ્કુરાતો ચહેરો હોવો જોઈએ, જેને અરબીની અંદર તબસ્સુમ કહેવાય છે. હસતો ચહેરો મોમિનની નિશાનીઓમાંથી છે. બે ગવાહી આપેલી કે નબીએ કરીમ પોતાની જિંદગીની અંદર, અને ઇમામે પણ કહ્યું કે આપણા બધાની જવાબદારી છે કે પોતાની જિંદગીની અંદર. પણ મને શું થાય, હું મારા બોબામાં જોઈ, મારો એને તોચડી ગુજરાતીમાં કહે કે મારો તોબડો ચડેલો જ હોય, કોઈને પણ હિંમત ના થાય કે આના સામે હસવું કેમ, ઉપર જાતા હું પણ ના હસું, કારણ કે મને એમ કે આ દીનનો ભાગ છે. આ નબી હતા, આ નબી હતા, દીનના રહેબર હતા. કેવી કેવી વાતો નબીએ કરીમના બારામાં વાતો કરતા, તો કેવી રીતે વાતો કરતા. અબુ દરદા કહે છે, રસૂલે કરીમને એક સહાબી છે, અબુ દરદા કહે છે કે નબીએ કરીમની આ હાલ હતી, લા યુહદિસુ બિહદીથિન ઇલ્લા તબસ્સમ, ક્યારે પણ નબી વાતો કરતા ન હતા કે જ્યાં સુધી વાતો સાથે હસતા હસતા જ હોય, તબસ્સુમની સાથે લોકો સાથે હળી મળીને જ રહેતા, હંમેશા ચહેરા ઉપર મુસ્કુરાટ આ નબીની હતી. અમોએ જ્યારે આને આમ, એક બીજો સાહાબી અજીબ છે, અબ્દુલ્લા ઇબ્ને હારિસ છે એનું નામ, નબી સાથે રહ્યા છે. એ કહે છે, મા રઈતુ અહદન અક્સરા તબસ્સુમમ મિન રસૂલિલ્લાહ. એ કહે છે, મેં મારી જિંદગીની અંદર રસૂલે કરીમ કરતા વધારે મુસ્કુરાવાવાળા ઇન્સાન કોઈને નથી જોયા. આ કોણ હતા? નબી હતા. અને મને ચહેરો મલકાવાની અંદર મહેનત પડે, મને ચહેરાને મુસ્કુરાવાની અંદર મહેનત પડે, મારા આસપાસમાં કોઈને આવીને બેસવું હોય તો વિચાર કરે કે એને સલામ કરું તો કેવી રીતે કરું, હસતા મોઢે કરું કે પછી બીજા અંદાજથી ને કરું, વિચારવું પડે. શા માટે? કારણ કે કદાચ હું એમ સમજ્યો છો કે આ હસવું જે છે, ચહેરાને મલકાવો જે છે, એ મને ના શોભે. હું મોલવી છો, ક્યાં સુધી વાતો છે ભાઈ, કેવી કેવી વાતો છે. નબીએ કરીમને જે હસાવા વાળા હતા, ના નબીએ કરીમ તપાસ કરે છે કે પાછા ક્યારે આવે, જે અમારા દિલને ખુશી પહોંચાડે છે. આપણા આઠમા ઇમામ, ઇમામ રદા અલૈહિસ સલામ, વાહ, આના માનમાં સલવાત. જોયો એનો ચહેરો હસતો છે, હા, એટલે મતલબ ખુશીના આલમમાં છે. આઠમા ઇમામને સાંભળો. આઠમા ઇમામ કહે છે, નબીએ કરીમ જેનો આપણે કલમો પડે છે, મદીના મુનવ્વરાની અંદર નબીથી લોકો મોહબ્બત કરતા, જે દીન લોકોને શીખાડે, દીનની સેવા કરે, દીનની ખિદમત કરે, સાચા ઇન્સાનને મુસલમાન બનાવે, એને માણસો જઈને શું કરતા? હદિયાઓ આપતા. અહીંયા 25 વર્ષ થઈ ગયા, કોઈને આ કવર લ્યો શેખ, કે આટલા તમે એમને સીધા કર્યા, આ કવર લ્યો. માગતો નથી, સમજાવું છું તમને. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એક આવ્યા બી દૂર રહેતો તો મદીના ને ત્યાં ગામડાઓમાં દૂર, એને જ્યારે પણ મોકો મળતો ને કે નબીની ઝિયારત કરવા જવું છે મદીનાની અંદર, તો એ પોતાના ગામડામાંથી ને હદિયાઓ લ્યાવતો. ક્યારે ખજૂર લ્યાવે, ક્યારે મધ લ્યાવે, ક્યારે દૂધ લ્યાવે, જે પણ એ જમાનાની સારી સારી વસ્તુઓ હોય, અનાજ હોય, ફળ હોય, દાડમ હોય, જે પણ હોય, એ દૂરથી આવે. આજે નબીની મુલાકાતે જાઉં છું કાંઈક એના માટે. આવતી ફેર તમે ક્યાંક જશો એટલે આવશે કંઈક ના મારા માટે, કે ઇન્શાલ્લાહ આવશે. પણ એ ઓલો ગામડામાં રહેતો હતો, આપણે સાથે રહીએ છીએ એટલે તમે કહેશો કે અહીંયા કાંઈ દેવાનું ના હોય. સોલો વાળા મોહમ્મદ વાળે મોહમ્મદ, હા, એ આરાબી નબીએ કરીમથી એટલી મોહબ્બત કરતો કે હર સફરની અંદર કાંઈ ના કાંઈ નબીએ કરીમ માટે લાવે. ને નબીએ કરીમ જ્યારે હાસિલ કરી લેતા, તો આરાબી નબીથી ને ચાહતા હતા કે નબી એનાથી મોહબ્બત ઓર વધારે કરે. એટલે ઇમામ રઝા કહે છે કે જ્યારે આવતો ને નબીને હદીઓ પેશ કરતો,
અને હદ્યો જ્યારે નબી લઈ લેતા જે પણ હોય મદ

છે અનાજ છે ખોરાક છે જે પણ હોય નબી જ્યારે લઈ લેતા ને બાજુમાં રાખી લેતા ના તો પછી એરાબી પૂછતો યા નબી અલ્લાહ મારી કિંમત ક્યારે દેશો હા તો નબી હસી પડતા કે તું તો હદિયો લઈ આવો છો હદિયાની કિંમત ન હોય હું હોય તો શું કરી નાખું કાપી નાખું સીધું ના ભાઈ તને લેવાની જરૂર શું હતી પણ નબી હસતા એ હદ સુધી આઠમા ઇમામ કહે છે કે જ્યારે નબીની નબીએ બહુ દુઃખ ભોગવ્યું છે ખબર છે ને પોતે નબીનો કોલ યાદ અપાવી દઉં એક સલાત પડું મોહમ્મદ વાલી મોહમ્મદ પર નબીએ કહ્યું મા ઉધિયા નબીયન કમા ઉધિત કોઈ નબીને એટલી તકલીફ પહોંચાડવામાં નથી આવેલી જેટલી મને તકલીફ પહોંચાડવામાં આવેલી છે પણ એ નબી આટલી તકલીફ હોવા છતાં તારી હા પડી છે ને અને આપણે બધા પરણેલા જેટલી તકલીફ હોય નબી આપણા માટે નમૂનો છે કેવી કેવી ઘરવાળીઓ એની શું વાત કરવી તબલીગના કામમાં કેટલી રૂકાવટો કેટલી દુશ્મનીઓ મક્કા છોડીને મદીના જવું પડ્યું આટલી મુસીબતો હોવા છતાં આઠમા ઇમામ કહે છે કે નબીએ કરીમની જિંદગીમાં જ્યારે આવો કરુણ યા કડવો મોકો આવતો ના ફઈદા ઇનકાના ફઈદા ઇગતમ્મા નબીને કંઈ ગમ મહેસૂસ થતું ના કે આમ કરે છે મારી કોમ સાવ મારા સાથે આટલું દુઃખ મને આપે છે આટલા મને મેળા આપે છે આટલું આપણે એમ જ ને પ્રમુખ બિચારો આ કેવલો માજી જીવ હોય જાન દઈ દેતા હોય પણ તો એ આપણને જસ ન મળે કાના એદા એકતમમાં આઠમા ઇમામ કહે છે ફયકુલ જ્યારે ગમ થતો ના તો નબીએ કરીમ કહેતા મા ફઈલુલ આરાબી લઈતહુ અથાના અરે ઓલો એરાબી ક્યાં છે જે આપણને હસાવતો હતો અઈકાશી પાછો આવે તો આ ગમ દૂર થાય અને હસી મજાકનો માહોલ ઊભો થઈ જાય આપડિયા કોઈ હસી મજાક કરે કે છે તું મુસલમાન છો તું દિનદાર છો આ જગા ઉપર આવા મોકા ઉપર તને હસવું આવે છે અરે મુસલમાન હસવું મુસ્કરાવવું આ દીનનો ભાગ છે જિંદગીનો ભાગ છે આજે ખુશીની તારીખ છે પણ સાથે સમજી લેજે કે આ ચહેરાને મલકાવો જે છે એ આ દીન ક્યાં સુધી છે નબી કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બધાની સાંભળેલી હદીસ છે અતબસ્સુમુ ફી વજહ અખીકા લકા સદકા તારા ભાઈના ચહેરા ઉપર મુસ્કુરાવવું હસવું જે છે ચહેરાને મલકાવવું છે એ તારા માટે નામાય અમાલમાં સદકો લખાય છે સદકો લખાય છે હસતો ચહેરો મુસલમાન જેવું ગમ હોય ઘરની અંદર ઘરના બારે ઘરવાસની અંદર પડોશી સાથે ઘરવાળી બધાય માહોલના એકો એક રિશ્તાઓની અંદર મુસલમાન તું અગર હસતો ચહેરો રાખીશ તો લોકો તારા આસપાસમાં આવશે લોકો તારાથીને મોહબ્બત કરવા લાગશે લોકો તારા આજુબાજુમાં હરતા ફરતા રહેશે આ હતા મારા તમારા નબી એટલી રિવાયતો છે એટલી રિવાયતો છે કે જેની કોઈ હદ નથી શું શું બયાન કરું હું કહું છું એ જમાનાની અંદર નબીએ કરીમની જિંદગીમાં એવા લોકો હતા કે જે એમ ચાહતા હતા કે બસ નબી અમારા જ રહીએ બીજા કોઈને કામ ના આવે ખબર છે કઈ હદ સુધી મદીનાનો એક વાક્યો મળે છે આપણને કે નબીએ કરીમ મસ્જિદની અંદર વાયઝો નસીહત કરી રહ્યા હતા બેઠા હતા બધા સહાબીઓ એવામાં એક આવ્યો ચુસ્ત દિનદાર બધા નબી સાથે વાતો કરે છે એણે બાજુમાં નમાઝ સલાત દુઆ બધી શરૂ કરી દીધી અને એની દુઆઓની અંદર એક દુઆ પડી નબી બેઠા છે એણે હાથોને બુલંદ કરીને કહ્યું અલ્લાહુમ્મગફિરલી વલી મુહમ્મદિન ખુદાયા મને માફ કરી દે આ મોહમ્મદને માફ કરી દે વલા તગફરુ અહદન ઇલ માના કોઈને અમારા બે સિવાય કોઈને માફ ના કરો હં

તમને આંસુ આવી ગયું ને? નબી પણ આ સાંભળીને હસ્યા. નબી સાંભળીએ, સાહાબીઓ સાંભળી રહ્યા છે કે ઓલો દુઆ કરે છે, અલ્લાહુમ્મા ગફિરલી વલી મુહમ્મદીન વલા તગફિરુ અહદન માના, અમારા સાથે બીજા કોઈને માફ ન કરજે. ફદહકર રસૂલ, રસૂલે કરીમ હસવા લાગ્યા અને કહ્યું, લકદ અહસરતા વાસિઆ, કહ્યું, એ ખુદાના બંદા, તે વાતોને એટલી બંધ કરી નાખી કે એટલી બંધ કરેલી બહુ મોટી વાત કરી નાખી તે. આ બધાને તે મૂકી દીધા, અહીંયા જેટલા છે એ બધાએ બધું કેવી રીતે હસતા હસતા હસતા હસતા. આ છે મારા તમારા નબી, ડગલે અને પગલે. હવે કઈ રિવાયત આવશે જે એક વર્ષ જેને મજલિસ યાદ હોય, પ્રમુખ જોઈ રહ્યા છે કદાચ યાદ હોય ને, નથી યાદ. ઇબ્ને અબ્બાસ કહે છે, ઇબ્ને અબ્બાસ એટલે કોણ? રસૂલે કરીમના ચાચા અબ્બાસના દીકરા, કે જે મૌલાય કાયનાતના શાગિર્દ, ઠીક છે, જેણે કુરાનની તફસીર મૌલાથીને શીખી. ઇબ્ને અબ્બાસ કહે છે, કાના મિન અસ્માઈ રસૂલિલ્લાહ ફિ તૌરાત અદ્દુક. યાદ આવી ગઈ મજલિસ એક વર્ષ મોર પડી છે. ઇબ્ને અબ્બાસ કહે છે, તૌરેતની અંદર નબીના જેટલા નામ છે ને, એમાંથી એક નામ હતું હસવા વાળો નબી, અદ્દુક. નબીના બીજા નામ ના મળે ખુદાને તૌરેતની અંદર? બહુ ઘણા મળી શકે ના, તબલીગ કરવા વાળો, મદદ કરવા વાળો, સહન કરવા વાળો, સબર કરવા વાળો, હિદાયત કરવા વાળો, ખૂબ નામ, મુહમ્મદ, હબીબ, બધા નામ થઈ શકતા હતા. એમાં એક નામ નબીનું તૌરેતની અંદર શું શું કુમેલ? હસવા વાળો, અદ્દુક, ચહેરો હંમેશા હસતો ચહેરો, કે સામા વાળાને આજુબાજુમાં આપણી ભાષામાં કે ચડવાનું મન થાય અને એના કરતા આગળ. માશરાની ગંભીરતા હોય ના ખતરનાકમાં ખતરનાક મસલો, એ વાતોને પણ નબીએ કરીમ હસીને કાઢી નાખતા. ને આ પડ્યા, ભાયું ચડાવવાની વાત હોય, તલવાર કાઢવાની વાત હોય, એક પછી એક દોડ ભાગની વાત. હાલાકી બધી વાતો હસીની અંદર પસાર થઈ શકે એમ છે. આ બધી રિવાયતો આપના કે ખાતરીપૂર્વક પડી રહ્યો છું, આ બધાએ મારા ઉસ્તાદની સાંભળેલી બધી કિતાબોની અંદર છે. આ મક્કાનો વાક્યો છે, અજીબ છે. હજી શરિયતના બધા અંગતની વાતો હજી આવેલી નથી. મારા જેવો કોઈ હતો વા, હજી બધા ઓલા મુસલમાન થયા હતા પણ નામના નવા નવા, કોઈએ રસૂલે કરીમને જઈને કહ્યું કે યાર રસૂલ અલ્લાહ, ઓલો મુસલમાન તો થયો છે પણ સમાચાર એ પ્રમાણે મક્કાની ગલીઓમાં ફરે છે કે કોકની ઘરવાળીને જઈને બોસો મારી આવ્યો છે. યાદ છે તમને આ મજલિસમાં પડ્યું હતું? બોસો એટલે શું? બીજું કિસકિસ, હે, ચુમન, બુકી ભરવી કોકની બાયડીને. નબી પાસે રાવ આવી, કહ્યું, અચ્છા એમ છે? નબી કહ્યું, એને બોલાવો, મસ્જિદમાં બધું થઈ રહ્યું છે મક્કાની અંદર. આવ્યો રસૂલે ખુદાએ કહ્યું, કહ્યું, ખુદાના બંદા, આ વાતો સાંભળી રહ્યો છું એ બધું બરાબર છે? આવું તે કર્યું છે? કહ્યું, યા રસૂલલ્લાહ, યા રસૂલલ્લાહ, કર્યું છે. ઇઝા તુરીદુ અન તક્તસ ફલી તક્તસ, યા રસૂલલ્લાહ, તમારા દીનનો કાયદો છે, એને કસાસ લેવું હોય તો હું કસાસ કબૂલ કરી લઉં છું. કસાસ એટલે શું? હા, બદલો લેવો, લાલુઆ જુતાલ્યો જેને આપણે કહીએ છીએ. કોઈ આંખ ફોડી નાખે તો ઓલો આંખ ફોડે, કોઈ હાથ તોડી નાખે તો હું હાથ તોડું. દાંપુર દં, અયપુર અય, બીજું શું હોય પછી? બીજું કઈ હોય? હા, આટલું જોઈ, દાંપુર દાં ને અયપુર અય, દાંત તોડે તો હું દાંત, મારી આંખને ફોડી નાખે તો હું આંખ ફોડે. કહ્યું, યાર રસૂલલ્લાહ, થઈ ગયું છે પણ એને બદલો લેવો હોય સલ્લલ્લાહ મુહમ્મદ વાલી મુહમ્મદ, એને બદલો લેવો હોય તો યાર રસૂલલ્લાહ.

બદલો લેવાને હું તૈયાર છું. તમે સમજી ગયા ના કે મેં એને બુક્કી ભરી હતી તો એ બાયડી આવીને મને બુક્કી ભરી જાય, હિસાબ તમામ ખતમ. રસૂલે ખુદા શું કર્યું હશે? હૈસા. હું શું કરું? કાપી નાખું ના? આમ કરી આવો છો? આમ કરે છે, વાથી વા બધી રાવ શેખ માંગ્યો તો ઓલું કર્યું તું, આ કર્યું તું, તને શું ભાઈ? રસૂલે કરીમ પાસે આવો માશરાનો ગંભીર મામલો હસીને પછી રસૂલે કરીમે કહ્યું, વાયદો આપશ બીજી વાર નહીં કર? કહ્યું, રસૂલ બીજી વાર નહીં કરું. કહ્યું, જા. આપણે ક્યાં? આ નબી ક્યાં? આ દીન ક્યાં? મને તો ગોતો જ હોય કે કેને કાફરનું લેબલ લગાડી દઉં કે આના જેવો નાસ્તિક કોઈ નથી ને મારા જેવો દીનદાર કોઈ નથી, એમાં મને મીઠાશા મળે. આપણા વતનની ભાષા છે આ, ભારત આપણું. એ આજે કદાચ એકાદી મજલિસમાં પડ્યું હોય તો યાદ પણ નહીં હોય, આજે પાછું પડું છું. વતનની ભાષામાં આપણા ભારતની અંદર ને આપણી માતૃભાષા ગુજરાતીની અંદર જ્યારે કોઈ પોતાના વખાણ કરે તો એ આ પ્રમાણે કરે કે હું કેના જેવો સીધો છો? જો તમને યાદ નથી ત્યાં તો મેં પડ્યું જ નથી. હું જલેબી જેવો સીધો છું. તમે કોઈ દી સીધી જલેબી જોઈ છે? જલેબી કોઈ દી સીધી હોય? પણ આ ગુજરાતી ભાષા છે કે હું જલેબી જેવી સીધો છું. મતલબ શું? મતલબ એ જ કે મારા જિંદગીના મામલાત માશરાની અંદર હંમેશા બીજા મને વાંકા ચૂકા લાગતા હોય ને હું પોતાને સીધો જ સમજતો હોય, હાલાકે હું સીધો હોય કેવો? જલેબી જેવો. મુસલમાન ચહેરાને હસતો રાખ. તને ખબર છે આ શું છે હસવું? તમને આટલું હસી લીધું, હવે આપણે ખતમ કરીએ. નબી ના હોય નથી થાય કા? બહુ ઘણી રિવાયત. નબીઓ કોણ છે આપણા ખબર છે તમને? તમને એમ છે કે નબી બસ દંડા લઈને ફરતા હતા, આમ કરો ઓમ કરો આમ કરો આમ કરો? કુરાનની ગવાહી આપું છું તમને. પરવરદિગારે આલમ જનાબે સુલેમાનના વાક્યાને બયાન કરે છે. સુરે નમલ કુરાન મજીદનો 27મો સૂરો આયતો નિશાન છે 19:27-19. વેન્સેટ દિઝનફ. ખુદાએ શું કહ્યું? આ જનાબે સુલેમાન છે, કીડી સાથે વાતો થઈ રહી છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફતબસ્સમા ધાહિકન મિન કૌલિહા. અમે તમને કહ્યું તું આ જનાબે ઇબ્રાહીમની દુઆ છે. વઅદખિલની બિરહમતિકા ફી ઇબાદિકા સાલિહીન ફતબસ્સમા ધાહિકન મિન કૌલિહા. આ જનાબે સુલેમાન શું કરતા? ચહેરાને મુસ્કુરાતા. અને વાત એના ઉપર ખતમ કરું તો આપણને અસર થઈ જાય. મુસલમાન હાલતે ચાલતે ક્યારે એમ ન સમજજે કે તું દીનદાર છો તો તારા માટે હસવું હરામ છે, તું મુત્તકી ને પરેઝગાર છો તો એમ ન સમજજે કે બસ મોભામાં તોબડો ચડાવીને રહેવું કે તને એમ છે કે તું બહુ સારો દેખાશ, માણસો તારાથી ભાગે છે. અમુક લોકો કારણ કે શરમાતા હોય, એ પણ છે શરમાતા, ખૂણામાં બસ બેઠા હોય, ન હસે ન વાતું કરે ન કાંઈ નહીં, પણ અમુકને હસવાની અંદર એવું લાગે કે એને બહુ તકલીફ થાય છે. બાગ પ્લીઝ સ્ટ્રેસ છો, કેટલા છો તું? ડાક્ટર છો ના? હસવાના ફાયદા લખેલા અને સાંભળ્યા છે, સ્કૂલમાં ભણાવ્યું હશે તમને કે જ્યારે આપણે આ ચહેરાને મલકાવે છે અને જે હવા શ્વાસને અંદર લગાવે છે તો એના કારણે મારા તમારા ખૂનને જે હવા મળે છે એના કારણે ઇન્સાનની સેહત ઉપર કેટલું અસર પડે છે. યાને સમાજની અંદર હસતું મોઢું રાખવું બીજાઓ માટે જ નહીં, મારા પોતા માટે ફાયદાઓ છે. હવે એક હદીસ નબીએ કરી, મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આજે આ એક સુન્નત ઉપર અમલ કરી યા તો કરશે હવે. હે, આજે કેટલા એલાન સાંભળ્યા, કેટલા તને ગણ્યા હતા કેટલા હતા એલાન શાદીના? ચાર પાંચ હતા ને? ચાર હતા ને આને પાંચમો હતો, આમાં હતો ને?

शादी वाता वे तेरा शू बोली ओला मोलवा मोला ना शू पड़ता हो यहाँ खुतबा में अनका तो ये खुतबो ओलो निका नो सीगो हाँ सुन्नत है ना नबी नी आ शादी करवू पहनावू ने पहनवू नबी नी सुन्नत माती थे आ ईज नबी के थे शो अत्तबस्सुमो मिन सुन्नतिल अंबिया हंसवू हंसतो चेहरो राखो ना ई नबियों नी सुन्नत थे एक नबी नहीं नबियों बताए खुदा ना बदाई नबियों नी आदत सुन्नत छूचे अत्तबस्सुम हंसतो चेहरो राख अने आना पछी घणी वात घर तरफ जाऊँ तो कारण के आज मने खबर थी आनी शादी ना हानी छे मजलिस पण हवे अहींया ज आपणो समय खतम थई गयो ई आशानी साथे कि इंशाल्लाह खुदा ने करी मां नवा जोड़ा ने आबाद राखे આપણે બધાને ઇન્શાઅલ્લાહ આબાદ રાખે આજની આ ખુશાલીની મોકા ઉપર નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ની વિલાદતના મોકા ઉપર આપણે ખુશી મનાવી રહ્યા છે ખુદાની બારગાહમાં દુઆ ખુદાયા તારો નબી હસમુખ નબી હતો અમને પણ અમારી જિંદગીની અંદર ડગલે અને પગલે દુઃખના પહાડ કેમ ન તૂટે અમારો ચહેરો હસતો રહે કેમ કારણ કે હદીસ ની અંદર આવ્યું છે શેખ પૂરી કરો વરના નહીં ઉતરું અલ મુમિનો હશન સાંભળો અલ મુમિનો હશન બશ મોમિન જે હોય ને એ હસતો ચહેરો મુસ્કુરાવતો ચહેરો એ હોય મોમિન તોબડા વાળો મોમિન ન હોય هذا والحمد لله رب العالمين ربنا تقبل منا إنك أنت السميع العليم بسم الله الرحمن الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير برحمتك يا أرحم الراحمين.